નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને અમે ફરીથી આવી ચૂક્યા છીએ ગુજરાતી કાર્યક્રમને લઈને ગીત બહાર કાર્યક્રમ ભાઈ ગીત બહાર કાર્યક્રમમાં તમારું બધાનું સ્વાગત છે. અને તમે જ્યાં અહીં ક્યાંયથી જોડાયો તે બધાને મારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. અને તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. બપોરના પોણા બે વાગી ચૂક્યા છે અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો ને મારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને અઢી વાગ્યા સુધી, સોરી અત્યારથી સુધી લઈને સવા બે વાગ્યા સુધી, કારણ કે શનિવારે આપણો કાર્યક્રમ હોય છે અડધા કલાકના કાર્યક્રમમાં. ભાઈ શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ સુંદર વાક્યની જ્યારે આપણે વાત કરીએ, સુંદર સેન્ટન્સની જ્યારે આપણે વાત કરતા હોય છે, ત્યારે ભાઈ જ્યારે લોકો તમને પોતાના ઇશારાથી નચાવી શકતા હોય છે, ત્યારે તેઓ બીજાની નજરમાં તમારી છબી બગાડવાનો પ્રયત્ન પણ કરી શકે છે. એટલે કહેવાય છે ને કે ભાઈ જ્યારે લોકો તમને પોતાના ઇશારે નથી નચાવી શકતા ને, ત્યારે તેઓ બીજાની નજરમાં તમારી છબી બગાડવાનો પ્રયત્ન ક્યારે કરી શકે છે. તો ચાલો ગુજરાતી ગીતનું એક સુંદર મજાનું ગીત લઈ લે ભાઈ, નંદકુંવર નાનો ને તમારા માટે.

બહાર કાર્યક્રમ અને સ્ટુડિયોની ગલેરમાં 1:52 થઈ ગઈ છે અને હું છું અમિતા. તો ભાઈ, અમે ગુજરાતી ગીતોની બહારને લઈને આવી ગયા છીએ. તો ભાઈ, આજે અમે તમારા માટે થોડા જૂના ગીતોનું કલેક્શન લઈને આવ્યા છીએ. અને આપણે કહીએ છીએ ને, એક સુંદર મજાની કહેવાય છે કે ભાઈ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ને આપણે એક વાત કરીએ તો આપણે ગુજરાતીમાં કે ગોળ અને કેરીનું અથાણું જેટલું જૂનું હોય છે ને, એટલું જ ખાવામાં ટેસ્ટી લાગે છે. તો ચાલો જે એક સુંદર મજાનું ગીત લઈ લે. આગલું ગીત ભાઈ લતા મંગેશકરના અવાજમાં લેવામાં આવેલું.

ગીત બહાર ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ પોતાનું માન જાળવવું હોય તો દરેક સંબંધમાં એક મર્યાદા હોવી ઘણી જરૂરી છે ને. વધુ પડતી નિકટતા ઘણીવાર આપણું અસ્તિત્વ ભૂલાવી દે છે. એટલે કહેવાય છે ને કે ભાઈ જ્યારે આપણે પોતાનું માન જાળવી રાખવું હોય ને તો ભાઈ દરેક સંબંધમાં એક મર્યાદા હોવી ઘણી જરૂરી છે. જ્યારે મર્યાદા ઘણી નિકટ થઈ જાય છે ને તો ભાઈ આપણું અસ્તિત્વ ભૂલી શકાય છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાનું આગલું ગીત લઈ લે લવની ભાવા એલ્બમમાંથી લેવામાં આવેલું જીગરદાન ગઢવીના અવાજમાં.

સ્ટુડિયો નીકળીને અમે 2:04 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગીત બહાર કાર્યક્રમ તમે શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ ઝઘડા તો દરેક સંબંધમાં થાય છે ને, પણ એ ઝઘડા પછી પણ પકડેલો હાથ ક્યારેય છોડવો નહીં એને જ સાચો પ્રેમ કહેવાય છે. એટલે કહેવાય છે ને કે દરેક સંબંધમાં ઝઘડો તો થાય છે, પણ ઝઘડા થયા પછી પણ જે હાથ પકડીને રાખે છે ને એને જ સાચો પ્રેમ કહેવાય છે. તો ચાલો એક પ્રેમ ભરેલું ગીત લઈ લઈએ. કેવલ સાના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે તમારા માટે.

બસ ભાઈ, એની સાથે આવજો, કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. અને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું રજત બારોટના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી મેશઅપમાંથી. અને પછીનો કાર્યક્રમ છે આપકી પસંદ, સુરેખા લઈને આવી રહી છે. તો ભાઈ, એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.